0: QR કોડ નું સ્કેન કરો, 5000 દા કેશબેક પાઓ. વાહ, ફાયદા હી ફાયદા.
1: ફસ્યા. UPI પિન દાખલ કરો, સિર્ફ પૈસે ભેજન લઈ.
2: RBI કહેતા હૈ,
3: જાણકાર બનો, સુચેત રહો.